ખેતી ગ્રસ્તી કાર્યક્રમ સુનને વાળા સગળા કિસાન ભાઈ બહેનના કે તમારી બેન મનીષા શર્મા કી પ્રેમભરી રામ રામ. ભાઈ બહેનો, આજ અસે જ ઘર મેં બેઠે બેઠે પુરાણા સમય કી બાતચીત નીકળી અને બાતચીત મેં કરતે કરતે કરતે હમારા દરા જો દાદા પરદાદા હોન કી બાત હો નહીં તો માલમ પડ્યો કે પહેલાં કો જો કૃષિ કાર્ય હે વો કિતરો કઠિન હોતો તો પર સમય કા સાથે સાથે જ કૃષિ કા લીએ ઉપયોગ મેં આતા ગયા જો યંત્ર હોને ઉનને કૃષિ કે કુછ આસાન બનાવી દીધો હે અને કૃષિ કા સાથે સાથે જો આપણા કિસાન ભાઈ હોને ઉનકા જીવન કે ભી કુછ સરળ બનાવી દીધો હે. જીના કામ કે કરને મેં પહેલાં એક યા દો દિન કો સમય લગતો તો અબ ઉ કામ ચંદ ઘંટા મેં પૂરો હોઈ જાવે ઓર સાથે સાથે જો શારીરિક પરિશ્રમ હે ઉ ભી પહેલાં કી અપેક્ષા કાફી કમ હોઈ ગયો હે. એકા સાથે સાથે ફસલ કા ઉત્પાદન મેં ભી કૃષિ યંત્રનાને વૃદ્ધિ કરી હે. પર યો ભી માલમ હે કી કૃષિ યંત્ર હોન થોડા મહેંગા આવે અને ઇનકે ખરીદનો સગળા ભાઈ બહેનોન કા બસ મેં નહીં રહે. કિસાન ભાઈઓન યો ભી ધ્યાન રખે કે મધ્ય પ્રદેશ સરકારને કિસાન ભાઈના કે આધુનિક કૃષિ સે જોડને કા લીએ ઓર ઉનકો ઉત્પાદન બઢાને કા લીએ વૈસે તો બહોત સારા પ્રયાસ કર્યા હે. પર ઇના જ દિશામે રાજ્ય કા કૃષિ અભિયાંત્રિકી વિભાગને MPE યંત્ર અનુદાન યોજના કી શરૂઆત કરી હે. જીકા તહેત આધુનિક કૃષિ યંત્ર પે કિસાન ભાઈ બહેનના કે ભારી સબસિડી કો લાભ મિલેગો. સરકાર કે મુખ્ય ઉદ્દેશ યો હે કે આધુનિક ઉપકરણ સે જોડી કે ખેતી કી લાગત કમ હોઈ જાય ઓર સમય બચે સાથે સાથે પરાલી જલાને જેવી સમસ્યા સે ભી કિસાન ભાઈ ઉનકે નિજાત મળે. સાથે જ કિસાન ભાઈના ફસલ કી પેદાવાર ઓર ગુણવત્તા ભી ઇના યંત્ર કા દ્વારા બઢાઈ સકતા હે. ભાઈ બહેનો, હેપી સીડર, સુપર સીડર, સ્માર્ટ સીડર, મલ્ચર, બેલર, હેરેક, સ્લેન્ડર જેસી યંત્ર ના કે ચુનાવ આપ અપની ઈચ્છા કા અનુસાર યા અપની આવશ્યકતા કા અનુસાર કરી સકતા હે. ઓર ઈ કૃષિ યંત્ર અનુદાન યોજના મેં ઇના યંત્ર હોન મેં ભારી છૂટ પડી સકતા હે. યોજના મેં 13 સે લગાઈ કે 108 પ્રકાર કા યંત્ર ના પે 40% સે લગાઈ કે 50% તક કી સબસિડી મિલે. મતલબ અપના કૃષિ યંત્ર કો આધા કા લગભગ ખર્ચો સરકાર ઉઠાવેગી. ઈ કૃષિ યંત્ર અનુદાન યોજના કા બારા મેં જાનને કા બાદ યો ભી ઉત્સુકતા હોઈ રહી હોગી કે આવેદન કેસે કરા. તો ભાઈ બહેનો, અપના આસપાસ કા કોઈ ભી MP ઓનલાઈન કેન્દ્ર પે જાઓ અને આવેદન કરી દો. આવેદન કરને કા લીએ તમારે આધાર કાર્ડ, સમગ્ર ID, જમીન કી ખસરા ખતોની, બેંક પાસબુક, ટ્રેક્ટર કી RC, જાતિ કો પ્રમાણપત્ર ઓર સાથે સાથે ધરોવર રાશિ જમા કરનો પડેગો. ફિર લાટરી કો સે ચયન હોયગો અને જીના ભાઈ બહેનો કો નામ લાટરી મેં નિકલેગો ઉનકે ઇની યોજના કો લાભ મિલેગો. અને ભાઈ બહેનો દેખો, ઇની યોજના કો લાભ પાને કા લીએ આપકે થોડા પ્રયાસ તો કરનો જ પડેગો, ક્યોંકિ યોજના સે જુડી કે આપ અપનો ઉત્પાદન મેં વૃદ્ધિ કરી સકતા હે ઓર યંત્ર કી સહાયતા સે અપના ખેતી કા કામકાજ કે આસાન કરી સકતા હે. તો ભાઈ બહેનો, ઈ કૃષિ યંત્ર અનુદાન યોજના સે જુડો ઓર અપના કામ કે આસાન બનાવો. યા તો વાત કરી અપને ઈ અનુદાન કૃષિ યંત્ર અનુદાન યોજના કા બારામાં. અબ ક્યો નહીં એક મીઠો સો લોકગીત સુનલા જી કે ગાયો હે ભાઈ ફતેહ સિંહ પરમાર ને.